0: 내가 방금 나한테 볼때 그랬지. 내 날이 아주 너무 설레서 자라피 하는 듯 그런
1: स्वच्छ राख्नु निर्णय गरेको कुरा बुझौँ सोधौँ अनि खुलेर कुरा गरौँ।

0: 여러 사람에 대한 아니 자꾸 그래도 아자코 마이스터고 잘못으로 그러니까 아담이 버리는 사람을 불구하고 러시아를 구하는 말 믿기고 구하는 중
1: 에누스 비아르 숙자 점이나 다니는 선이 점인 국가 분리 나자 파티와 빨리 파티고 사분이 나자 파티로 오니 그 점인 다시는 저스타 러시아 버리는 러시아로 오니
0: 라 버리는 것뿐이 러시아 못산다 말이고 아닙니까 버리는 러시아 분리라고 성세 것다 서세 번다 버리는 사람이 성세 타오리라니까
1: 오니 पहिलो जानु पहिले जमिन मुनि भएको चट्याङ परेको जस्तो ठुलो आवाज आउने पानीको मुहार सुक्ने र धमिलो हुने रुख र बिजुलीका पोलहरू ढल्किने जस्ता लक्षणहरू देखिन सक्छन्
0: पहिलो जाने सङ्केत थाहा पाएर के गर्नु बसेर खान छोड्न सकिन्न
1: त्यसो भनेर थाहा हुन्छ पहिलो जाने सङ्केत देखियो भने तुरुन्तै सुरक्षित स्थानमा गइहाल्नुपर्छ
0: घरका सरसामान निकाल्नु पर्यो त्यत्तिकै हिँडिहाल्नु
1: यस्तो गल्ती चाहिँ झुक्किएर पनि गर्नु हुँदैन घरका सरसामान निकाले तर्फ लाग्नु भनेको जोखिम बढाउनु हो सामानको लोभ गरेर अरू घर थाल्नुभयो भने पहिरोका कारण ज्यान पनि जान सक्छ
0: हो उहाँले भनेको कुरा सही हो ज्यान नभए के भन्नु ज्यान नभए के भन्नु